સુરક્ષા સારા ખરકો લાંબો સમયસામાં કોઈ સંઘર્ષ રહ્યા પછી સ્થાનીય સરકારે દુર્ઘટના બીમાકા લાગી સંબોધન કર્યું. બાજપેયી ટીમ ઉત્તર બખારી કી રામ કુમારી

भुटेको
ભાષાની નદીમાં આયકો વિનાશકારી પાણી વાળા પ્રભાવે તૈયારી રાહત તથા સહાય ઉપરનો સરકાર વ્યક્તિ સ્થાનમાં રાહત સામગ્રી સંકલન વ્યવસ્થા કરેલો છે. રાષ્ટ્રીય વિપત જોખમ નિર્મિકરણ તથા વ્યવસ્થાપન પ્રાધિકરણ અનુસાર વિદેશબાટ હવાઈ માર્ગ હોદી અમલી રાહત સામગ્રી ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનસ્થળ સ્થિત રાષ્ટ્રીય આપત્કાલીન ગોદામ ઘરમાં જમા કરીનેછ. ત્યાં સંકલિત સામગ્રી આવશ્યકતાના કારણમાં સત્તાએ પ્રભાવિત ક્ષેત્રમાં પઠાવને છે. તેથી નગરકો વટાર સ્થિત નેપાળી સેનાકો મૈથરી બેરેક તથા દિનકો ભૈરવી સ્થિત નેપાળી સેનાકો બેરેકમાં પણ સામાન રાહત સામગ્રી સંકલન કરીને પ્રાધિકરણને જણાવેલ છે. પ્રાધિકરણના અનુસાર રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવાનું ચાહને સરકારની ટૂંકી સ્થાનમાં સામગ્રી પુરાવવું પડે છે. સંબંધિત જિલ્લાના પ્રમુખ જિલ્લા અધિકારી મારફત પણ રાહત સહાયો કરવા સકીને વ્યવસ્થા કરેલો છે. આર્થિક સહાયોગ પ્રાપ્ત ચાહનીને પ્રધાનમંત્રી દૈવિક પ્રાપ્ત ભૂતા કોષમાં રકમ જમા કરવા સકીશું. પ્રાધિકરણના અનુસાર ઉક્ત કોષમાં વિભિન્ન બેંક મારફત રકમ જમા કરવા સકીને વ્યવસ્થા કરેલો છે. એસએમએસ બાઢ પીડિતલાઈ સહાયો કરવા નામમાં હુલી ઠાકીબાટ સૂચિત રહેવાનો નેપાળ સહાય સાયબર બ્યુરોની સમેત આગ્રહ કરેલો છે. બ્યુરોને ફરજી રાહત કોષ નકલી ક્યુઆર કોડ તથા વ્યક્તિગત બેંક ખાતા રકમ માટે ગતિવિધિબાટ સાવધાન રહેવાનો આગ્રહ કરેલો. સીઆઈએસએમ પુરા કરતી બ્યુરોના પ્રવક્તા દિલીપ ગીરીએ બતાવ્યું.